Σοκολάκια μελιτζάνα στο φούρνο με κρυμά και στάλτσα ντομάτας. Μερακλή, μερακλίδες. Αμή φωτογραφτάρτε güzel sen mi yaptın bu yemeği? Patlıcanları böyle kıymalı rova halinde sarıyoruz. Bugünkü yemekler geliyor yavaş yavaş fotoğraflarıyla birlikte. Meraklıydınız. Yela. Hop göz gelinye de meraklıydınız. Açtı, açtı, açtı. Πολύ καλά ξέρετε.